લબનાની હથિયારબંધ ફોજ કમાન્ડર ઇન ચીફ જનરલ રોડલિફ હેકલ જે જીએચક્યુ આહમદ ફિલ્ડ માર્શલ સદાસ મુનીર સા મુલાકાત આઈએસપીઆર મુજબ જીએચક્યુ પહોંચણ તે લબનાની કમાન્ડર ઇન ચીફ કે પાકિસ્તાની ફોજ જે દસ્તી ગાર્ડ ઓફ ઓનર પેશ કયો મુલાકાત દોરાન ગડિયલ દિલચસ્પી જે મામલનિ ઇલાકાઈ સિક્યોરિટી સૂરતહાલ અને રિફાઈ તાવન જે ખ્યાલન જી ડેવટ કઈ વઈ પાકિસ્તાન અને લબનાન જે હથિયારબંધ ફોજન જી વિચ મે પેશેવરાની લાગાપા तरबियती तावन वधाइण ते तफाक कयो वियो फील्ड मार्शल सैद आसिम मुनीर लबनान सां डिघे अरसे वारनि ऐं खु़शगवार लाॻापनि जी अहमियत ते ज़ोर डि॒नो ऐं लबनानी हथियारबंद फ़ौज सां दिफ़ाई तावन खे वधीक वधाइण जी पाकिस्तान जे अज़म जो वर्जाउ कयो।